કોપલ કાર્યક્રમમાં સભાઈ નન્ના મુન્ના બાળકનો સ્વાગત છે. આજકો કાર્યક્રમ લઈને ઉપસ્થિત છે આપકી અંતિમ વાલા બહેન, આપ સબકા મારી રામ રામ. બચ્ચાનો આપ સબ અભી ઘરમાં જ રહીને છો.